0: आकाशवाणी समाचार रीटा दवे वांचे छे। सौप्रथम मुख्य समाचार। नाणामंत्री નિર્મલા સીતારમણે કતારના વ્યવસાયિકોને ભારત સાથે વેપાર અને રોકાણ ભાગીદારી વધારવા વિનંતી કરી। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત અને અમેરિકા તેમના આર્થિક સંબંધોમાં અપાર સંભાવનાઓ શોધી રહ્યા છે। ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સ્વચ્છ અને અપડેટ થયેલ મતદાર યાદી લોકશાહીનો આત્મા છે। સરકારે પેસેન્જર વાહનો માટે નવા કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઇકોનોમી CAFE ધોરણોને સૂચિત કર્યા। બાંગ્લાદેશમાં સલામત શાંતિપૂર્ણ અને ઉત્સવપૂર્ણ વાતાવરણમાં દુર્ગાપૂજાની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ। અને ક્રિકેટમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની બીજી મેચમાં આજે ગુવાહાટી ખાતે રમાશે। સમાચાર વિગતવાર। નાણામંત્રી નિર્મળા સીતારમણે કતારના વ્યવસાયોને ભારત સાથે વેપાર અને રોકાણ ભાગીદારી વધારવા અને દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા વિનંતી કરી છે। દોહામાં કતારના બિઝનેસમેન એસોસિએશનના બિઝનેસ રાઉન્ડ ટેબલને સંબોધતા તેમણે ભારતમાં મજબૂત આર્થિક વિકાસ, વધતા રોકાણ અને નાણાકીય વર્ષ 2025-26માં 94.5 બિલિયન US ડોલરથી વધુના રેકોર્ડ કુલ FDI પ્રવાહ પર પ્રકાશ પાડ્યો। તેમણે જાપાન ક્રેડિટ રેટિંગ દ્વારા ભારતના લાંબા ગાળાના ઇશ્યુઅર રેટિંગમાં તાજેતરના અપગ્રેડની પણ નોંધ લીધી। અગાઉ નાણામંત્રીએ કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડોક્ટર અહમદ બિન મોહમ્મદ અલ સૈયદને મળ્યા। તેઓએ માળખાગત સુવિધાઓ, ખાદ્ય સુરક્ષા, ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ્સ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણની તકો પર ચર્ચા કરી। હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા અવિરત દરિયાઈ નેવિગેશન અને વાણિજ્ય સહિતના મુદ્દાઓ અંગે કતાર અને અન્ય ગલ્ફ દેશો સાથે સામાન્ય વેપાર પુનઃસ્થાપિત કરવાના મહત્વ પર પણ શ્રીમતી સીતારમણે ભાર મૂક્યો। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત અને અમેરિકા તેમના આર્થિક સંબંધોમાં અપાર સંભાવનાઓ શોધી રહ્યા છે। અમેરિકામાં નેશનલ એસોસિએશન ઓફ મેન્યુફેક્ચરર્સ દ્વારા આયોજિત બિઝનેસ રાઉન્ડ ટેબલને સંબોધતા વાણિજ્ય મંત્રીએ ભારતના વિસ્તરતા ઔદ્યોગિક આધાર અને કુશળ કાર્યબળ પર પ્રકાશ પાડ્યો। શ્રી ગોયલે અમેરિકન ઉત્પાદકોને ભારતમાં રોકાણ કરવા આહ્વાન કર્યું। ભારતીય નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે ભાગીદારી કરવા અને અદ્યતન ઉત્પાદનમાં સહરોકાણ કરવા માટે તકો શોધવા માટે પણ અમેરિકાના ઉદ્યોગોને આમંત્રણ આપ્યું। એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે ગાઢ સહયોગથી સુનિયોજિત સપ્લાય ચેઇન બનાવવામાં અને ભારતીય અને યુએસ બંને અર્થતંત્રો માટે મૂલ્યનું સર્જનને બળ મળશે। ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સ્વચ્છ અને અપડેટ થયેલ મતદાર યાદી લોકશાહીનો આત્મા છે। આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી ચૌહાણે જણાવ્યું કે જો મતદાર યાદીમાં ખોટા અથવા અયોગ્ય નામોનો સમાવેશ કરવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા થઈ શકે। શ્રી ચૌહાણે ચૂંટણીની ગેરરીતિઓ અંગે વિપક્ષના આક્ષેપો પર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે જે લોકોનું અવસાન થયું છે તેમના નામ દૂર કરવામાં અને માત્ર લાયક નાગરિકોને જ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે તેની ખાતરી કરવામાં કોઈ જ વાંધો ન હોવો જોઈએ।
1: વોટર લિસ્ટ મેં ગલત નામ જોડે તો લોકતંત્ર હી મર જાયેગા। આપકો ક્યા આપત્તિ અગર કોઈ ઇસ દુનિયા મેં હૈ હી નહીં ઉસકા નામ વોટર લિસ્ટ સે કાટ દિયા જાય। કહીં ડુપ્લિકેશન હૈ ગાંવ મેં ભી નામ શહેર મેં ભી નામ અગર નામ એક જગહ કટ જાય તો આપકો દિક્કત ક્યા હૈ। કોઈ દેશ કા નાગરિક હી નહીં હૈ તો ઉસકા નામ વોટર લિસ્ટ મેં ક્યો જોડના ચાહિયે। પવિત્ર લોકતંત્ર કે લિયે વોટર લિસ્ટ શુદ્ધ હોના હી ચાહિયે।
0: સરકારે પેસેન્જર વાહનો માટે નવા કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઇકોનોમી CAFE ધોરણોને સૂચિત કર્યા છે। આ નવા ધોરણો એપ્રિલ 2027થી હાલના CAFE ધોરણોને બદલશે અને 31 માર્ચ 2032 સુધી લાગુ કરાશે। તે ભારતમાં ઉત્પાદિત અથવા વેચાણ માટે આયાત કરાયેલા નવા પેસેન્જર વાહનો પર લાગુ થશે। નવું માળખું ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે વધુ નિયમનકારી, સ્પષ્ટતા અને સ્થિર નીતિ માળખું પૂરું પાડે છે। તે તકનીકી નવીનતાને પણ સરળ બનાવે છે અને વધુ કાર્ય ઉર્જા શક્તા અને ઓછા ઇંધણ વપરાશ તરફ ભારતના પેસેન્જર વાહન ક્ષેત્રના સતત વિકાસને ટેકો આપે છે। ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર નવું CAFE માળખું 5 વર્ષમાં લક્ષ્યોને વાર્ષિક ધોરણે કડક બનાવીને ઇંધણ અર્થતંત્રમાં પ્રગતિશીલ સુધારાઓ લાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સેવામાં પોતાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે। તેમની આ દીર્ઘકાલીન યાત્રા જનસેવાથી દેશસેવાના મંત્ર સાથે દેશ પ્રત્યેની એક અવિરત પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। આ વિશેષ શૃંખલામાં આજે આપણે વાત કરીશું જળ

0: ના ક્ષેત્રમાં આવેલા ક્રાંતિકારી બદલાવ વિશે.
1: દાયકાઓ સુધી ગુજરાત સતત દુષ્કાળ અને પાણીની તીવ્ર અછતના પડછાયા હેઠળ જીવતું રહ્યું, પરંતુ કટોકટી વ્યવસ્થાપનને બદલે પદ્ધતિસરના ટકાવ આયોજન તરફ આગળ વધીને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એક વ્યાપક જળ વ્યૂહરચના શરૂ કરી. સૌની યોજના દ્વારા નર્મદાના નીરને પાણીની તીવ્ર તંગી ભોગવતા સૌરાષ્ટ્રના જળાશયો સુધી પહોંચાડીને 10 લાખ એકરથી વધુ જમીનને સિંચાઈની ક્ષમતા પૂરી પાડવામાં આવી. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાણીની અછતથી પાણીની સુરક્ષા સુધીની આ પરિવર્તન સફર પર પ્રકાશ પાડ્યો.
2: મેને દશકો સે લટકે પડે સરદાર સરોવર ડેમ કા કામ પૂરા કરવાયા. ગુજરાત મે સૌની યોજના શરૂ હુઈ, જહાં પાણી કી અધિકતા થી વહાં સે પાણી જલ સંકટ વાલે ઇલાકો મે પહોંચાયા ગયા. આજ ગુજરાત મે હુએ પ્રયાસો કે પરિણામ સારી દુનિયા કે સામને હૈ.
1: આ અંગે અમરેલી જિલ્લાના ખેડૂત લાભુબેન સરોલાએ જણાવ્યું કે જમીની સ્તરે ખેતી પર સૌની યોજનાની સકારાત્મક અસર પડી રહી છે.
3: સૌની યોજના કે આને સે હમારે ગાંવ મે નહર આઈ, પાણી કા ઇસ્તેમાલ કરકે મેને મૂંગફલી ઓર કપાસ જૈસી ફસલો કા ઉત્પાદન બઢાયા હૈ ઓર કમજોર સાલો મે ભી હમને અપની રોજી રોટી કમા સકતે હૈ. ઇસીલીએ હમ ગુજરાત સરકાર ઓર કેન્દ્ર સરકાર કા આભાર વ્યક્ત કરતે હૈ.
1: ગુજરાતનું અગ્રણી જળ વ્યવસ્થાપન મોડલ આજે સમગ્ર દેશમાં ટકાઉ સંસાધન વ્યવસ્થાપન અને કૃષિ સમૃદ્ધિ માટે પ્રેરણાદાયી માર્ગદર્શિકા તરીકે ઉભું છે. અપર્ણા ખુટના અહેવાલ સાથે રીધિ ઉંદાડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. બાંગ્લાદેશ સરકાર દેશભરમાં સલામત, શાંતિપૂર્ણ અને ઉત્સવપૂર્ણ વાતાવરણમાં દુર્ગાપૂજા 2026ની ઉજવણી માટે પ્રતિબદ્ધ છે, એમ ધાર્મિક બાબતોના મંત્રી મોહમ્મદ શમીમ કેસરે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે દેશના હિન્દુ સમુદાયના મુખ્ય ધાર્મિક તહેવાર દુર્ગાપૂજા માટે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરાઈ છે. રાજ્યમંત્રીએ લોકોને સામાજિક અને ધાર્મિક સંવાદિતા જાળવવા હાકલ કરી છે. આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો મિશ્ર વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન ગેમ્સ 2026માં ભારતની કમ્પાઉન્ડ મિશ્ર તીરંદાજીમાં સાહિલ જાધવ અને ચિકિથા તાનીપાર્થીની જોડીએ ફાઇનલમાં કોરિયાને શૂટ ઓફમાં હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. આ જીત સાથે જ ભારતીય જોડીએ 2028 ઓલિમ્પિક કોટા સ્થાન સુરક્ષિત કર્યું છે. અગાઉ ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજીમાં જ્યોતિ સુરેખા વેન્નમ, ચિકિથા તાનીપાર્થી અને પ્રીથિકા પ્રદીપની ટીમે આજે ફાઇનલમાં ચીનને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. ઉલ્લેખનીય છે કે 2023 એશિયન ગેમ્સમાં પણ ભારતે મહિલા કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. તો બીજી તરફ મુક્કાબાજીમાં ભારતીય બોક્સર પ્રિયા ગંગાસે 60 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારત પાસે હવે 8 સુવર્ણ, 21 રજત અને 26 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 55 ચંદ્રકો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે એશિયન ગેમ્સ 2026માં મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવા બદલ તનીપાર્થી ચિકિથા, પ્રીતિકા પ્રદીપ અને જ્યોતિ સુરેખા વેન્નમને અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તીરંદાજોની અસાધારણ ચોકસાઈ, સંયમ અને ટીમવર્કે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આજે એશિયન ગેમ્સ 2026માં સુવર્ણચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા તીરંદાજી ટીમને અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે તેમના શાનદાર પ્રદર્શનથી ભારત તેના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે એ સમગ્ર વિશ્વએ નિહાળ્યું. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એશિયન ગેમ્સ 26માં કમ્પાઉન્ડ મિક્સ ટીમ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવા બદલ સાહિલ જાધવ અને ચિકિથા તનીપર્થીને સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવ્યા. પુરૂષ ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે. આ મેચ બપોરે 2 વાગે શરૂ થશે. તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું હતું, જેમાં વિરાટ કોહલી અને શુભમન ગીલે સદી ફટકારી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 3 ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં રમાશે. નેપાળના ગંડક બેસિન અને બિહારમાં સતત વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ અને ગોપાલગંજ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જળ સંસાધન વિભાગે ગોપાલગંજમાં ઇજનેરોની ટીમોને મોકલી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણામંત્રી નિર્મલા સીતારમણે કતારના વ્યવસાયિકોને ભારત સાથે વેપાર અને ભાગીદારી વધારવા વિનંતી કરી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત અને અમેરિકા તેમના આર્થિક સંબંધોમાં અપાર સંભાવનાઓ શોધી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સ્વચ્છ અને અપડેટ થયેલ મતદાર યાદી લોકશાહીનો આત્મા છે. સરકારે પેસેન્જર વાહનો માટે નવા કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઇકોનોમી ધોરણોને સૂચિત કર્યા. બાંગ્લાદેશમાં સલામત અને
4: વિજયા સહજરાવ રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. પ્રવાસી વાહનાંસાઠી નવીન કોર્પોરેટ એવરેજ ફ્યુએલ ઇકોનોમી મ્હણજેચ CAFE માનકાંચી અધિસૂચના જારી. સ્પષ્ટ આણિ અદ્યયાવત મતદાર યાદ્યા હા લોકશાહીચા આત્મા અસલ્યાચં કેન્દ્રીય કૃષી મંત્ર્યાંચં પ્રતિપાદન. અરબી સમુદ્રાતલ્યા કારવાઈત 3,000 કોટી રૂપયે કિંમતીચા અમલી પદાર્થાંચા સાઠા જપ્ત. 5 જણાંના અટક. આણિ આશિયાઈ ક્રીડા સ્પર્ધેત ભારતીય ખેલાડુંની આજ મેળવલી 3 સુવર્ણપદકં. કેન્દ્ર સરકારને પ્રવાસી વાહનાંસાઠી નવીન કોર્પોરેટ એવરેજ ફ્યુએલ ઇકોનોમી મ્હણજેચ CAFE માનકાંચી અધિસૂચના જારી કેલી આહે. વાહનાંચી ઇંધન કાર્યક્ષમતા આણિ કાર્બન ઉત્સારણ યાબાબતચી નવીન ચૌકટ યા માનકાંદ્વારે નિશ્ચિત હોઈલ. હી ચૌકટ દેશાતલ્યા વાહન ઉદ્યોગાંસાઠી અધિક સ્પષ્ટ અને સ્થિર ધોરણ પ્રદાન કરેલ. ત્યામુળે અધિક ઉર્જા કાર્યક્ષમતા અને ઇંધન વાપર કમી કરણ્યાસ મદદ હોઈલ. દેશાંતર્ગત ઉત્પાદિત પ્રવાસી વાહન તસંચ દેશાત વિક્રીલા અસલેલ્યા આયાત વાહનાંના સુદ્ધા હી માનક લાગુ અસતીલ. ગ્રાહકાંના યામુળે અનેક પર્યાય ઉપલબ્ધ હોતીલ અસં ઉર્જા મંત્રાલયાનં યા સંબંધીચ્યા પ્રસિદ્ધિપત્રકાત મ્હટલં આહે. या नव्या मानकांचं पालन करताना उत्पादकांना स्वच्छ ऊर्जा, पर्यायी इंधन आणि इतर नवीन उपाययोजना करण्यासाठी अधिक वाव मिळेल असंही ऊर्जा मंत्रालयानं म्हटलं आहे. या मानकांनुसार हलक्या वजनी वाहनांपेक्षा अवजड वाहनांना इंधन कार्यक्षमतेच्या अधिक काटेकोर अटी लागू होतील. नवीन कॉर्पोरेट एव्हरेज फ्युएल इकॉनॉमी मानकं 2027 पासून आत्ताच्या मानकांची जागा घेतील आणि ती 31 मार्च 2032 पर्यंत लागू असतील. भारताबरोबर व्यापार आणि गुंतवणूक भागीदारीच्या संधी कतारमधल्या व्यावसायिकांनी प्राधान्यानं स्वीकाराव्यात आणि आर्थिक संबंध दृढ करावेत असं आवाहन केंद्रीय अर्थमंत्री निर्मला सीतारामन यांनी केलं आहे. दोहा इथं झालेल्या कतारी व्यावसायिक असोसिएशनच्या गोलमेज परिषदेला त्या संबोधित करत होत्या. भारताच्या विक्रमी आर्थिक वाढीचा उल्लेख त्यांनी यावेळी केला. तसंच 2025-26 मध्ये भारतात 94 अब्ज अमेरिकी डॉलर्सहून अधिक थेट परकीय गुंतवणूक झाल्याचं त्यांनी सांगितलं. कतारचे परराष्ट्र व्यापार राज्यमंत्री अहमद बिन महम्मद अल सईद यांचीही त्यांनी भेट घेतली. पायाभूत सुविधा, अन्न सुरक्षा, औषध व्यवसाय, रसायन, आरोग्य आणि स्टार्टअप्स अशा अनेक क्षेत्रातल्या गुंतवणूक संधींबाबत दोघांमध्ये चर्चा झाली. प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या राजकीय कारकिर्दीला 25 वर्ष पूर्ण होत आहेत. जनसेवेतून देशसेवा आणि सतत समर्पण भाव असा हा प्रवास आहे. सेवा आणि सुशासन या सूत्रांचा अवलंब करत 2047 पर्यंत विकसित भारताचं उद्दिष्ट साकार करण्यासाठी सरकार सातत्यानं काम करत आहे. सर्वसमावेशक विकास आणि सामाजिक सक्षमीकरणाच्या माध्यमातून नागरिकांच्या जीवनात अमूलाग्र बदल घडत आहेत. या विशेष मालिकेत आज आपण ऐकणार आहोत दहशतवादाबाबतचा नवा दृष्टिकोन आणि धोरणाविषयी.
5: जागतिकीकरणाच्या रेट्यात देशोदेशीची उत्पादनं भारतात सहज मिळू लागली. मात्र अशावेळी देशांतर्गत उत्पादनांना प्रोत्साहन देणं गरजेचं ठरलं. स्थानिक कारागिरांचा रोजगार, पारंपरिक उपजीविकेचं साधन तसंच पारंपरिक हस्तकलांचं संरक्षण या हेतूनं नीती आयोगाने व्होकल फॉर लोकल अभियान 13 मार्च 2024 रोजी सुरू केलं. देशातल्या आकांक्षित जिल्ह्यांमध्ये स्थानिक उत्पादनांना प्रोत्साहन देण्यात येतं. सरकारची ई मार्केट प्लेस आणि इतर उपक्रमांमध्ये तिथल्या हस्तकला आणि इतर उत्पादनांना बाजारपेठ मिळवून दिली जाते. एक जिल्हा एक उत्पादन अशा उपक्रमांमधून मोठ्या शहरातल्या मोक्याच्या ठिकाणी रेल्वे स्थानक बस स्थानक अशा ठिकाणी विक्रीची दालनं सुरू करून दिली आहेत. केंद्र आणि राज्य सरकारच्या पुढाकाराने विविध ठिकाणी अशा उत्पादनांची प्रदर्शनं भरवण्यात येतात. आंतरराष्ट्रीय पातळीवर आयोजित केलेल्या विविध उत्सवांमध्ये देखील कोल्हापुरी चपला, मधुबनी पेंटिंग्स, सोलापुरी चादरी, हापूस आंबा अशा उत्पादनांना मागणी असते.

0: આરતી, આજે છે ને એક અજબ કિસ્સો થયો. હું ચર્ચગેટ સ્ટેશન પરથી આવી રહી હતી અને મને એક જર્મન ભાઈ મળી ગયા.
1: ક્યા વાત!
0: અને જર્મની ભાષામાં એ મને એડ્રેસ પૂછે. હવે મને જર્મની આવડે નહીં. મેં એમને ઇંગ્લિશમાં સમજાવવાની કોશિશ કરી પણ એ ભાઈને ઇંગ્લિશ આવડતું નહોતું, ન તો હિન્દી આવડે, ન મરાઠી આવડે, ગુજરાતી તો ક્યાંથી જ આવડે. એટલે જર્મની હવે મને આવડે નહીં. અને એ પોતાના ગ્રુપથી છૂટા પડી ગયા હતા. એટલે આખા ગ્રુપમાં તેઓ ઇન્ડિયા ફરવા આવ્યા હતા અને ગ્રુપમાં એ લોકો છૂટા પડી ગયા હતા અને કોઈનો ફોન નહોતો લાગી રહ્યો ને બધા કંઈ પ્રોબ્લેમમાં ફસાયા હતા અને અચાનક હું દેખાઈ અને મને એમણે એડ્રેસ પૂછ્યો. એટલે મેં તરત જ આઈડિયા કરી, ચેટ જીપીટી ખોલ્યો અને એમણે કીધું કે તમે બોલો અહીંયા, અને એ બોલ્યા અને પછી એનો અનુવાદ આવ્યો અને એ અનુવાદ ઉપરથી મેં એમને કહ્યું કે તમે હવે આમ જાઓ, પછી આમ જજો, પછી આમ જજો, એમ એમને મેં એડ્રેસ સમજાવ્યો.
1: કેટલું ઈઝી થઈ ગયું છે ને
0: અનુવાદ કરવાનું! તો ઈઝી થઈ ગયું છે, પણ તમને ખબર છે કે આજે અનુવાદનો જ દિવસ છે. અને આ અનુવાદ કરવો છે ને એ ખૂબ અઘરું કાર્ય છે. અને અનુવાદ જ્યારે કરતા હોઈએ ને ત્યારે વર્ડ ટુ વર્ડ અનુવાદ થતો નથી. એટલે દરેકે દરેક શબ્દનો જો તમે અનુવાદ કરીને વાક્ય બનાવો ને તો એ વાક્ય નથી બનતું. તમારે વાક્યને ગોઠવવું પડે અને પછી એ અનુવાદિત વાક્ય તમારે કહેવું પડે. એટલે આપણે ત્યાં ઘણા બધા ગીતો અનુવાદિત થાય છે, નવલકથાઓનું અનુવાદ થાય છે, અનેક ફિલ્મો પણ ટ્રાન્સલેટ થઈને આ મરાઠી ભાષામાંથી ગુજરાતી ભાષામાં, એટલે આખે આખી ફિલ્મના ડાયલોગ પણ અનુવાદ કરીને આવતા હોય છે. એટલે અનુવાદકની ભૂમિકા એ ખૂબ મોટી છે.
1: 30 સપ્ટેમ્બરના રોજ આવતો આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ વિશ્વભરની ભાષાઓ, સંસ્કૃતિઓ અને સમુદાયોને જોડવામાં અનુવાદકો અને દુભાષિયાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપે જ છે ને?
0: ખરી વાત છે. અને તને ખબર છે કે મોર બની થનગાટ કરે મન, આમ તો રવીન્દ્રનાથ ટાગોરનું ગીત અને નવવર્ષા, એમાં એમણે આ પહેલી વાર 1920માં લખ્યું હતું અને 1944માં ઝવેરચંદ મેઘાણી છે ને એમને મળવા ગયા અને એમને મળવા ગયા ત્યારે રવીન્દ્રનાથ ટાગોરના અવાજમાં જ એમણે મોર બની થનગાટ સાંભળ્યું હતું. અને ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર, એમનાથી ખૂબ પ્રભાવિત થયા અને એમણે નવવર્ષા એમાં એમનો અનુવાદ લખ્યો અને ત્યાર પછી મોર બની થનગાટ કરે આ ગીતે જે ધૂમ મચાવી એ તો તને ખબર જ છે.
1: એ કોઈ પણ ઢાયરો સંગીતનો કોઈ કાર્યક્રમ મોર બની થનગાટ કર્યા વિના અધૂરો જ ગણાય.
0: તો આપણો ગીત ગુર્જરી કાર્યક્રમ પણ જો અત્યારે આપણે એ ન વગાડીએ તો અધૂરો ગણાશે.
1: હા હા,

0: आप છો આપની આરજે આરતી અને તરુલતા કરોડિયાની સાથે કાર્યક્રમ છે ગીત ગુર્જરી કાર્યક્રમમાં ગીતોની ફરમાઈશ કરવા આપ ડાયલ કરી શકો છો નંબર 0224515 4134 અને 0224515 4135 તરુબેન આજે ચીનુ મોદી સાહિત્યકાર એમનો પણ જન્મદિવસ છે 1939માં જન્મેલા ચીનુ મોદી જેઓ જે તેમના ઉપનામ ઇરશાદથી પણ જાણીતા છે તેઓ પ્રખ્યાત ગુજરાતી કવિ નવલકથાકાર ટૂંકી વાર્તાના લેખક અને વિવેચક હતા તેમને તેમના ગઝલ સંગ્રહ ખારા ઝરણ માટે 2013માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો તો આવો ચીનુ મોદીને જન્મજયંતિએ યાદ કરીએ
1: અને કરીએ
0: જી.

આરતી બપોરે 3 નો સમય, ઊંઘવાનો સમય, બપોરે બધા એક સરસ મજાનું જમ્યા હશે અને તેમાં હુલુ લુ લુ લુ હાલા, હુલુ લુ લુ લુ હાલા. તું જો આવું ગીત વગાડે, આવું હાલરડું વગાડે, મને બગાસા આવવા લાગ્યા તો શ્રોતા મિત્રો તો શું થાય, ભર પેટ જમ્યા હશે અને પાછા આરામ.

0: થી ખુરશી પર બેસીને ગીતો સાંભળતા હશે તો આ હાલા લુલુ હાલામાં આપણો આગળનો પ્રોગ્રામ પણ એમને સાંભળવાનો છે. બરાબર ને?
1: હવે ક્યારે એવી મિસ્ટેક નહીં કરું કે પછી હાલરડું બગાડીશ.
0: એટલે આરતી, આજે છે ને મારી સાથે ઘણા બધા પ્રસંગો બન્યા. બીજો પણ એક પ્રસંગ બન્યો. આજે ઘરમાં કોઈ નહોતું એટલે દરવાજો મારે બંધ કરીને ચાવી લઈને આવવાનો હતો, ને તો કોઈ ને કોઈ ઘરમાં હોય જ હંમેશા. હવે દરવાજો બંધ કર્યો છે કે નહીં એ ટ્રેનમાં બેઠા પછી જે ટેન્શન આવ્યું છે,
1: બાપરે,
0: દરવાજો બંધ થયો છે કે નથી થયો. અને એટલે પછી પાડોશીઓને ફોન કર્યો કે ભાઈ મારો દરવાજો લોક છે ને, જોઈ લો. અને મેં કીધું કે હા હા લોક હે. એટલે ત્યારે મનને શાંતિ વળી. ત્યાં સુધી હું ટ્રેનમાં જે અટવાઈ, મગજના વિચારો જે અહીંથી ત્યાં થતા હતા કે અરે બાપરે દરવાજો જ ખુલ્લો મૂકીને આવી ગઈ કે શું. આવું બને ખરું ને તમારી સાથે? બને,
1: હા હા બને. અને જ્યારે આપણને આમ શાંતિ થાય કે હા બંધ છે, ત્યારે જીવમાં આપણા જીવ આવે.
0: પણ આરતી, તને ખબર છે કે મહારાષ્ટ્રમાં એક જગ્યા એવી છે, એક ગામડું એવું છે કે જે ગામડામાં એક કે દરવાજો નથી.
1: હા હા, શનિશિંગણાપુર.
0: શનિશિંગણાપુર એટલે ત્યાં એક પણ દરવાજો જ નથી. એટલે કોઈ આવશે, ચોરી કરી જશે, કોઈ ડર નહીં.
1: કોઈ,
0: બધાની ઈશ્વર પર એટલી બધી શ્રદ્ધા છે કે ચોરી નહીં થાય. અને એક ગામમાં આજ સુધી ચોરી નથી થઈ.
1: એ તો વાત મને પણ ખબર છે. ને અમે જ શનિશિંગણાપુર આપણે બધા જઈ આવ્યા પણ હસું કરીને. એ તો છે જ.
0: પણ દરવાજાની વાતો થઈ રહી છે તો આજે આપણે શ્રોતાઓને કેટલાક દરવાજાઓની જ વાત કરીએ તો કોઈ, હા ચાલે?
1: હા હા.
0: એટલે કે આપણા દિલ્હીનો ઇન્ડિયા ગેટ છે, આપણો મુંબઈનો ગેટવે ઓફ ઇન્ડિયા છે. અને શ્રોતાઓ, તમે પણ જો આવા કોઈ દરવાજા વિશે જાણતા હો ને તો તમે તરત જ ફોન ઉપાડજો. અને નંબર છે 02245154134, 02245154135.
1: હવે આપણે લાલ દરવાજાની વાત કરીએ તો
0: કયો લાલ દરવાજો? પેલો એકે લાલ દરવાજે એ વાળો?
1: હા એ જ. એ લાલ દરવાજો અમદાવાદના જૂનાકોટ વિસ્તારમાં સાબરમતી નદીના પૂર્વ કિનારે આવેલો અત્યંત પ્રખ્યાત, ઐતિહાસિક અને ધમધમતો વિસ્તાર છે. આપે જોયું છે?
0: ના, હું નથી ગઈ અમદાવાદ.
1: પણ હું જઈ આવી છું.
0: અમદાવાદ ગઈ છું. અક્ષરધામ, કાંકરિયા તળાવ મેં જોયું.
1: હા હા.
0: અને લગભગ બે કે ત્રણ જ જગ્યાઓ જોઈ અને પછી તરત નીકળવાનું.
1: હા હા હા. પણ તેની આસપાસનો વિસ્તાર ઐતિહાસિક ધરોહરથી ઘેરાયેલો છે. અને લાલ દરવાજાની બિલકુલ નજીક સુલતાન અહમદ શાહ દ્વારા બંધાયેલો ઐતિહાસિક ભદ્રનો કિલ્લો અને ત્રણ દરવાજા આવેલા છે.
0: આ ત્રણ દરવાજાની જે તે વાત કરી ને, એ ત્રણ દરવાજા પાસે 600 વર્ષ જૂની એક પરંપરા છે કે ત્યાં નગર દેવી લક્ષ્મીનો અખંડ જ્યોત બળે છે. એટલે બળે નહીં, પ્રગટે છે. એટલે અખંડ જ્યોત પ્રગટતી હોય છે. અને ત્યાં આગળ છે ને વિશાળ, એકદમ વિશાળ પથ્થરમાં જે કોતરણી કરી હોય ને એવી સૈયદની કઈક
1: સીધી
0: સૈયદની મસ્જિદ આવેલી છે. અને આપણા ગીતમાં પણ આવે છે સીધી સૈયદની જાળી, એવો કઈક શબ્દ આવે છે. બરાબર ને? અને હા, ત્યાં જે સાબરમતી નદીનો કિનારો છે ને, ત્યાં જમણી સુંઢવાળા ગણપતિ છે. અને એને અમદાવાદના સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે.
1: અરે વાહ. તો સાંભળીએ લાલ દરવાજે તંબુ તાણી આરે ડોલ.

0: तरुबेन, राजस्थानी राजधानी जयपुरना हृदय समान पिंक सिटी एटले के जूना शहर में आवेलू एक अत्यंत प्रख्यात ऐतिहासिक स्थल त्रिपोलिया नी वात करिए तो ते मुख्यत्वे तेना भव्य त्रिपोलिया गेट अने विश्व प्रसिद्ध त्रिपोलिया बजार माटे जाणीतु छे। 18मी सदीमां बनेलो आ विस्तार जयपुरनी स्थापना अने तेनी शाही परंपराओ साथे सीधो जोड़ायेलो छे। त्रिपोलिया गेट अर्थात शाही दरवाजो, त्री एटले त्रण अने पोल एटले दरवाजो अथवा कमान। आ गेटमां त्रण भव्य कमानो आवेला होवाथी तेने त्रिपोलिया गेट कहेवामां आवे छे। आ गेटनुं निर्माण वर्ष 1734मां महाराजा सवाई जयसिंहना शासनकाळ दरमियान करवामां आव्युं हतुं ने ते राजपूत अने मुगल स्थापत्यकळानुं उत्कृष्ट उदाहरण छे। आ दरवाजो सीधो सिटी पेलेस अने जंतर मंतर तरफ दोरी जाय छे। आ दरवाजानो उपयोग सामान्य जनता माटे प्रतिबंधित छे।
1: શું સામાન્ય જનતા માટે પ્રતિબંધિત છે? એ વાત તારી સાચી, કારણ કે ત્રિપોલિયા ગેટમાં છે ને શાહી સવારી એટલે કે જે શાહી પરિવાર હોય ને એમની જ સવારી જઈ શકે, પણ અહીંયા જે બે તહેવારો આવે છે એક તો છે ત્રીજ અને બીજું છે ગૌરી પૂજા કંઈક
0: ગણગોર
1: ગણગોર, તો એમાં ત્યાંથી આ જે ગેટ છે ત્યાંથી સવારીઓ નીકળે છે, તો ગોરમાને પાંચે આગળીએ
0: પૂજ્યા

0: ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા, લાપસી ચૂલે ચડી છે. આ ગીતમાં ચૂલા પરની જે વસ્તુઓ હોય ને એની કંઈ મજા જ ઓર છે, અને એમાં પણ લાપસી, આહાહા, ખાવાનું મન થઈ ગયું ને. આરતી, એક બાજુ આપણે ગીતો સાંભળીએ ને ગીતોમાં આવતી વાનગીઓ સાંભળી સાંભળીને આજે ઘરે લાપસી જરૂર રંધાશે. તું મારી સાથે મારા ઘરે જ ચાલ, આજે આપણે લાપસી ખાઈશું, ચાલશે ને?
1: નક્કી નક્કી.
0: હા, તો આપણે હતા ત્રિપોલિયા ગેટ, પિંક સિટી, જયપુર, રાજસ્થાન, ગુલાબી શહેર, એમાંથી આવી ગયા લાપસીના એંધાણ પર. તો ત્રિપોલિયા બજાર જે છે ને એ લાખની બંગડીઓ માટે ખૂબ પ્રખ્યાત છે.
1: અરે,
0: અહીંયા છે ને લાખની આખા ભારતમાં જેટલી નથી મળતી ને એટલી લાખની બંગડીઓ અહીંયા પ્રખ્યાત છે.
1: અચ્છા.
0: હા, એના માટે આ ત્રિપોલિયા બજાર ત્રિપોલિયા ગેટની નજીક જ આવેલું છે, અને એ છે. અને અહીંયા જે કારીગરો છે ને એ મનોહરપુરથી રાજા જયસિંહ બીજા લઈ આવ્યા હતા.
1: અચ્છા.
0: અને એને મણિહારા, આપણે ત્યાં મણિયારો કરીને, અત્યારે મણિયારા તે હલુ હલુની ફરમાઈશ આવી છે પ્રેમજીભાઈની, તો આપણે ત્યાં મણિયારો છે, તો અહીંયા મણિહારા. અને એ જે રસ્તો છે ને આખો જે આમ બજાર લાગે છે એને મણિહાર કા રસ્તા એમ કહેવામાં આવે છે.
1: અને આ બજારનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે થયેલું છે. અહીં જુદા જુદા વ્યવસાયો માટે અલગ અલગ ગલ્લીઓ છે, જેમ કે મણિયારો કા રસ્તા, તો ટિક્કીવાલો કા રસ્તા, અને અહીં પિત્તળના વાસણો, પરંપરાગત રાજસ્થાની કાપડ, હેન્ડીક્રાફ્ટ, લોખંડની વસ્તુ અને સુંદર ગાલીચાઓ ખૂબ સરસ મળે છે. આ વિસ્તારની તમામ ઇમારતો અને દુકાનો પરંપરાગત ગુલાબી ઘેરુઆ રંગથી રંગાયેલી છે,
0: એટલે તને પિંક સિટી કહે છે ને,
1: જે જયપુરની વૈશ્વિક ઓળખ છે. ત્રિપોલિયા બજારની નજીક જ

0: ઈસરલાત નામનો એક ઊંચો વિજય સ્તંભ આવેલો છે, જે મહારાજા ઈશ્વરી સિંહે પોતાની જીતની યાદમાં બનાવડાવ્યો હતો. પ્રવાસીઓ અહીંની પ્રખ્યાત કુલ્હડ લસ્સી અને ગરમા ગરમ પ્યાસ કચોરીનો સ્વાદ માણવાનું ભૂલતા નથી. હવે
1: આ તારે હું તને લાપસી ખડાવીશ, તારે મને આ કુલ્હડ કી લસ્સી ઓર પ્યાજ કી કચોરી.
0: પણ તને તમને આ ખાવા માટે અમારા સાથે રાજસ્થાન આવવું પડશે.
1: કાલે શો પહેલા આવી જશું આપણે. અત્યારે ગીત થઈ જાય મણિયારો, કારણ કે પ્રેમજી ભાઈ છે ને રાહ જોઈ રહ્યા છે.
0: જી જી જી.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી આરતી અને તરુલતાની સાથે. આરતી, મુંબઈનું હૃદય એટલે ગેટવે ઓફ ઇન્ડિયા અને આકાશવાણીની ખૂબ નજીક, એટલે આપણને જ્યારે ઈચ્છા થાય ને, ઓફિસ અવર્સમાં નહીં, હા, ઓફિસ અવર્સ પછી અથવા ઓફિસ અવર્સ પહેલા આપણે ગેટવે ઓફ ઇન્ડિયા ફરી જ શકીએ. અને ગેટવે ઓફ ઇન્ડિયા એટલે બન્યું તું લગભગ 31 માર્ચ 1911, અને રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરી આવવાના હતા ત્યારે. એના માટે ત્યારે તો આ સ્મારક બન્યું નહોતું, એટલે કાગળનું એક મોડલ બન્યું હતું, અને પછી પીળા બેસાલ્ટ પથ્થરથી આ ગેટવે ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યું. અને એ 26 મીટર ઊંચો છે, અને તે વખતના ગુજરાત સ્થાપત્યની પણ એમાં અસર દેખાય છે. વચ્ચે મોટો ગુંબજ આવેલો છે અને 4 ખૂણા છે, અને આ 4 ખૂણા ઉપર
1: સુંદર માળખા છે.
0: તો ગેટવે ઓફ ઇન્ડિયામાંથી 28 ફેબ્રુઆરી 1948 એટલે કે આઝાદી પછી અંગ્રેજો આ જ દરવાજાથી પાછા ગયા હતા. અને તને કદાચ ખ્યાલ નહીં હોય તો સ્વામી વિવેકાનંદ પણ અહીંથી જ, જ્યારે તેઓ શિકાગો ગયા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ પણ ગેટવે ઓફ ઇન્ડિયાથી જ ગયા હતા. અને મહાત્મા ગાંધી, કારણ કે તે વખતે માત્ર એટલો એક જ માર્ગ હતો બહારગામ જવા માટે, એટલે ગાંધીજી પણ ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયાથી સફર કરી છે, સ્વામી વિવેકાનંદે પણ સફર કરી છે. એવું આ ગેટવે ઓફ ઇન્ડિયા એટલે ખરેખર મુંબઈનું હૃદય છે
1: જ ને. અને હવે આપણે વાત કરીએ દિલ્હીના લાલ કિલ્લાનો લાહોરી દરવાજાની. આ દરવાજો જૂની દિલ્હીમાં આવેલા પ્રખ્યાત લાલ કિલ્લાનું મુખ્ય અને સૌથી ભવ્ય પ્રવેશ દ્વાર છે. 17મી સદીમાં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ દરવાજો લાહોર શહેર તરફ ખુલતો હોવાથી તેને લાહોરી દરવાજો નામ આપવામાં આવ્યું છે. આ લાલ પથ્થરોમાંથી બનેલો આશરે 10.5 એટલે કે 10.5 મીટર ઊંચો આ દરવાજો મુગલ સ્થાપત્યની ભવ્યતાને દર્શાવે છે.
0: એટલે એકનું નામ છે ઇન્ડિયા ગેટ અને એકનું નામ છે ગેટવે ઓફ ઇન્ડિયા. એટલે આમ જોઈએ તો બંનેના નામમાં કઈ વધારે ફરક નથી, એકમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને એક છે ઇન્ડિયા ગેટ.
1: ક્યા વાત.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર. ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરે આરતી કાલાવડ દરવાજા ઘુવાઉ દરવાજા ત્રણ દરવાજા બેડી દરવાજા અને છે ખંભાળિયા દરવાજા. આ પાંચ દરવાજા ક્યાં આવેલા છે ખબર છે? નથી ખબર? જામનગર.
1: અરે
0: જામનગરના એક ઐતિહાસિક કિલ્લાની દિવાલમાં
1: અચ્છા
0: પાંચ દરવાજાઓ આવેલા છે.
1: ઓકે, આવો ફોન પણ આવ્યો હતો ને આપણને,
0: ભરત ખોના
1: ભરતભાઈ ખોના એ આ વાત જણાવી હતી ફોન પર.
0: તો બીજા કયા શ્રોતાઓના ફોન આવે છે?
1: હા, જેસરથી કિશોર દરજી, એમણે પણ ગીતની ફરમાઈશ કરી હતી વાયા વિરમ ગામના, પણ આપણે પ્લે કરી નથી શક્યા.
0: આપણે વગાડશું પાછા.
1: હા, આપણે વગાડશું. આપ ઘાટકો પરથી પ્રેમજીભાઈનો ફોન આવ્યો હતો,
0: એમની ફરમાઈશ પૂરી
1: થઈ ગઈ. હંસા ઠાકરની ફરમાઈશ પૂરી નથી થઈ, એ પણ પૂરી થશે આવતા કાર્યક્રમોમાં. અને સંજય દર્શનનો મલાડથી ફોન હતો, ભાવનાબેનનો ધાણુથી ફોન હતો, અને અંધેરીથી છાયા દવેનો ફોન હતો. એમણે ઓમ નમઃ શિવાય ગીતની ફરમાઈશ કરી છે, જે પણ આવતા પ્રોગ્રામોમાં પૂરી કરાઈ શકાશે. હવે વાત કરીએ જતાં જતાં બુલંદ દરવાજાની, કે જેને વિજયનો દરવાજો પણ કહેવાય છે. એ ઉત્તર પ્રદેશના ફતેહપુર સિકરીમાં જામા મસ્જિદના દક્ષિણ પ્રવેશદ્વાર તરીકે શોભી રહ્યો છે.
0: ફતેહપુર સિકરી છે.
1: સિકરી ગુજરાત પર વિજયની યાદમાં મુગલ સમ્રાટ અકબરે ઈસવીસન 1573માં આ બનાવડાવ્યું હતું. અકબર પોતાના સામ્રાજ્યની શક્તિ, ભવ્યતા અને કલાની ઊંચાઈ દુનિયાને બતાવવા માંગતા હતા. વિશ્વનો સૌથી ઊંચો પ્રવેશદ્વાર તરીકે ઓળખાતો આ દરવાજો જમીન સપાટીથી આશરે 54 મીટર ઊંચો છે, એટલે કે 176 ફૂટ. તેના મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચવા માટે 42 પગથિયા ચડવા પડે છે. આ આખો દરવાજો લાલ અને આછા પીળા રેતિયા પથ્થર તેમજ સફેદ અને કાળા અરસ પાણના નકશીકામથી બનેલો છે. તેની ટોચ ઉપર સુંદર છત્રીઓ અને નાના ગુંબજ છે. ને ચાલો
0: તો આ દરવાજાની જે તે માહિતી આપીને એ પરથી આ દરવાજો જોવાનું મન તો થઈ ગયું.
1: આપણે જઈએ ઉત્તર પ્રદેશ.
0: જઈએ.
1: હા,
0: સાથે સાથે અયોધ્યા પણ જઈ આવીએ, રામલલ્લાના દર્શન કરી આવીએ, કાશીનાથ જઈ આવીએ, બધે ફરી આવીએ. એ પહેલા પણ આપણે ક્યાંક જવાના હતા. એ ક્યાં જવાના?
1: રાજસ્થાન.
0: રાજસ્થાન. શ્રોતાઓને પછી શું થશે? ગીત ગુર્જરી કાર્યક્રમ એટલે આપણે ક્યાંય જવું નથી. અત્યારે 4 વાગવાના છે, રજા લઈએ. અને શ્રોતા મિત્રો, આરતી અને તરુલતા કરોડિયાના આપને સૌને નમસ્કાર અને રજા આપો. ફરી મળીશું વચન સાથે 4 વાગે. આપ સાંભળશો સમાચાર.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુકેશ કુમાર. मंत्रिमंडल की आर्थिक कार्य समिति ने आज विपणन सत्र 2027-28 के लिए सभी अनिवार्य रवि फसलों के न्यूनतम समर्थन मूल्य में वृद्धि को मंजूरी दे दी है. नई दिल्ली में आज मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि यह निर्णय किसानों की उपज का लाभकारी मूल्य सुनिश्चित करने के लिए लिया गया है.
3: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए MSP तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही MSP में 50% प्रॉफिट देना वो तय किया था. उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम 50% ज्यादा रखी गई है MSP.
2: कुसुम के लिए